0: 다
1: 신주 책이 깨부쳐 단이 보문아 미유기 세당다 차돌로 셰프 로고 마세 소고 퇴부시야 미세데 토진시 나 미유라 쪼마와버지
0: 라할라스발라바 주마타가 도가텔라가짱아 기나 쇼바가나 마포모 나사갈라 아치다 아신지가 깨부 알라가니 은지가나 마카부카나 마겨와 lamna jibe ga du ngai ga na mami ng la ga na ma phak cho o chere es e ba ga na mala hala z ba na man na ko dik ja ga na man nya wa a chi e ba ga na ma tu dik ja tu wa ga na ma tho ja pa wa yi im ba ga na mala hala z ba na man na chi shin chi ga na ma chim ra a chu ba ga na ma tu chhe ba ga mi tha ga na bu yi lu sa me wen ja pho mo rang la ka bu ki we ti u re tar pu na ku dik be di u re ni le mi du be mi yu tu lo ne su ning ba nam shi zui di 담배 하출라 떼네 떼로 최대 맛이 제디 좋투 갸칠 기지